Sutra lagun sumentalia tadi, sutra sutra bandingkar kami sajikan. Komentar. Mesin pencari terbesar di dunia Google yang dipimpin oleh Sundar Pichai, sosok kelahiran India, baru-baru ini melakukan peletakan batu pertama untuk pusat AI. Unggulannya di Visakhapatnam, Vizag, Andhra Pradesh. Peristiwa ia menandai dimulainya pembangunan investasi terbesar perusahaan tersebut hingga saat ini. Demi masa depan digital India, langkah ini memperkuat komitmen Google untuk menjadi mitra jangka panjang sekaligus katalis bagi ketahanan ekonomi dan lingkungan India. Upacara peletakan batu pertama tersebut yang dirayakan bersama dengan Adani Consex dan Extra by Airtel langsung di Tadluwa dan Andhra Pradesh dan dihadiri oleh sejumlah tokoh penting di antaranya Menteri Perkeretapian Informasi dan Penyiaran serta Elektronik dan Teknologi Informasi Pemerintah India Bapak Aswini Vaishnav, Bapak Nara Chandrababu Naidu, Ketua Menteri Andhra Pradesh, Bapak Nara Lokesh, Menteri Teknologi Informasi Elektronika dan Komunikasi Ertega, dan HRD Pemerintah Andhra Pradesh, Bapak Vishak Kole, Wakil Presiden Google Cloud, Bapak Karan Adani, Direktur Adani Group, Bapak Jit Adani, Direktur Adani Group, serta Bapak Rakesh Mittal, Wakil Ketua Bharti Enterprises, Menteri Serikat untuk Elektronika, Teknologi, Informasi, Perkeretapian, serta Informasi dan Penyiaran, Bapak Aswini Vaishnav mengatakan bahwa India siap untuk tampil sebagai mitra rantai nilai dan rantai pasok utama yang terpercaya bagi dunia dalam bidang manufaktur elektronik didorong oleh dukungan kebijakan yang kuat dan kepemimpinan yang visioner saat memberikan sambutan pada kehadiri setelah upacara peletakan batu pertama pusat AI Google Cloud India di Visakhapatnam. Wakapak Vaishnav mengatakan bahwa pusat AI di Visakhapatnam tersebut akan menjadi pendorong revolusi AI di India. Wakapak Vaishnav meneroti fakta bahwa India telah muncul sebagai pemimpin dalam layanan AI dan kini sedang mengalami kemajuan pesat dalam bidang manufaktur elektronik. Bapak Vaishnav memuji visi Perdana Menteri Modi seraya menekankan perluannya negara tersebut untuk tampil sebagai pusat global di sektor-sektor teknologi kunci seperti semikonduktor, komponensi kekuatan antariksa dan kecerdasan buatan. Ia mencatat bahwa India telah membuat langkah-langkah signifikan dalam manufaktur perangkat seluar di mana telepon seluar ini menjadi salah satu komoditas ekspor unggulan negara tersebut. Hampir 50% dari pemerintahan elektronik domestik ini dipenuhi melalui produksi lokal di bawah naungan mini semikonduktor. Produksi komersial pun telah dimulai India. Proyek ini dengan estimasi investasi sebesar $15 miliar sedang dikembangkan melalui kementerian dengan Adani Connex dan Airtel and Extra serta akan mencakup pusat data AI Hypercell berkapasitas 1 gigawatt di Visakhapatnam. Pemerintah Andhra Pradesh telah mengalokasikan lahan seluas sekitar 600 ekor di wilayah Tulurwe dan Rambeli dan Adaviwaran untuk proyek tersebut. Menteri tersebut menegaskan bahwa India kini menjelma menjadi mitra terpercaya dalam produksi semikonduktor dan elektronik serta menyerukan kepada perusahaan-perusahaan teknologi global termasuk Google untuk memproduksi server GPU dan chip mereka di dalam negeri. Sembari mendeskripsikan proyek ini sebagai sesuatu yang transformatif, menteri menetapkan bahwa Visakhapatnam akan berevolusi menjadi AI Patnam yang didorong oleh infrastruktur mutakhir dan investasi global. Ia
મંગળપ્રિયાસી વીસી કથુઆ મંત્રી આંધ્રપ્રદેશ બાપક ચંદ્રબાબુ નાયડુ તલા મંગને બાંકાન ઇકોસિસ્ટમ ટી આઈ તન મને બુતકાન બાબા પૂસ દેતા એ આઈ યાંગ બારુ ઇની અકાન મંબાવા પુરુભાન લિવરુસનર દિબર બગાઈ સેક્ટર સપર્તિ પંડિત દિકાન ક સહતાન ક દિરાંગાન લોજિસ્ટિક દાન પરતાનિયાન બાબા કોષ્ણવ જુગા મને પૈકાન તે તેરી માકાસી ક પાડા ગૂગલ કારના તેલા મને ગાસકાન તિગક કાબેલ બાબા લાઉ દારી વિશાખાપટ્ટનમ યાંગ મંગ ભૂંકાન રૂત રૂત ડિજિટલ ગ્લોફલ મલાલુ ઓસ્ટ્રેલિયા તિમુર તેંગા યુરોપા આફ્રિકા દાન અમેરિકા સરિકાત બરબીજોના તલમકો સંપાતાન તરબસૂત કતુઆ મંત્રી આંધ્રપ્રદેશ એન ચંદ્રબાબુ નાયડુ મંગતકાન આંધ્રપ્રદેશ કિની મંચુલ સબકાઈ દસ્તિનાસી યુનિવર્સિટાસી ઉત્તમા દિ ઇન્ડિયા યાંગ દિ ડુકુમ ઓલે કચેબતાન કબરચાયાન દન કમુડાહાન દાલમ બેરબીસ નિસ પુસત એઆઈ ગુલકલ દિ વિશાખાપટ્ટનમ અકાન મંજાદી પિલર ઉત્તમા બાગી કોરિડોર ટેકનોલોજી કામી યાંગ તુરુસ વર્કમવાંગ મંડોરોંગ ઇનોવાસી મંચિપ્તકાન પરલુઆંગ વર્નેલાઈ તિંગી બાગી ગેનરાસી મોડા કામી સરતા મંપરકુવાદ પોસીસી કામી દાલામ ઇકોનોમી ગ્લોફલ ડિજિટલ વિસી કામી મલામપોઈ સગદાર મનારેક ઇન્વેસ્ટાસી કામી ઇંગિંગ અગર ટેલેન્ટા લોકલ પરોસાહાન રીતિસાન દન બરબકી પરોસાહાન મંજાદી મિત્રા અક્તિ તલામ કિસાન પરતુમ્બુહાન યંગદી રેકાન ઓલે ટેકનોલોજી ઇન ઈ દેંગા દુકુંગાં કુઆ દારી પમરેન્તા પૂસત દાન સેલેરસ દેંગાન વિસી ઇન્ડિયાંગ માજુ કમેન્ત્રા દેંગાન ગૂગલ ઇની મંચર મેંગાન કોમિટમેન્ટ કામી ઉંતુક મ માદુકાન ઇનોવાસી મોતાખેર દેંગાન પરતુંબુહાન યાંગ ઇન્ક્લુસિવ ગુરા મ માસ્તિકાન બાબા પલુઆંગ પલુઆંગ દર્શિબુ ધાબાદ મન જાંકાઉ સત્યાપ કોમ્યુનિતાસ ટી સેલુરુ આંધ્રપ્રદેશ પરા પમેમ પેમ ઇન્ડસ્ટ્રી મંડળોતિ પંથિંગ ન્યા એસ્પેક્ટ ચતુર્ગીસ વકીલ પ્રેસિડેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્લોબલ ગૂગલ ક્લાઉડ વિશાખ ખોલે મનતકાન બાબા પુસત આયતર સબુદ અકાન બર ફોંક્સી સબગઈ લાંડાસાન વાગી ફીસી વિકસિત ભારત દ્વારાતો સંપત પુલુતુ સુધાન મ માઇનકાન પિરાન ક્રુશિયલ દાલામ ટ્રાન્સફોર્માસી ડિજિટલ ઇન્ડિયા સરતા ઇકોનોમી એઆઈ ગ્લોબલ દમિકયાન તાદી કોમેન્ટાર સરોર સરોર પંડેંગર કીતા માસી બરસામા દેંગાન સિયારા રેડિયો આકાશવાણી નલામ આચારા સલાંજુત ન્યા ઇકુતિલા લાગોરા ક્યાત દારીદેરા પંજાબ.